ખાંડુગે કેળુકં કુરમાય એકમુલ લિબે ખાતકે તિબા મિહુન હલાલ કુરબ્બા ફાવે એઈ તિબા મિહુન શાય દતુરવરિન નબેનું કુરવે ઇચ્ચગે ગોતુગે અદિ તિબા મિહુન ઇહરામ બદગિન તિબિહા હિંદકુ એગ્ગ મુશિકાર કુરુન તિબા મિહુંગે મચ્ચ હરામ કુરબ્બા ફાવે તિબા મિહુન અલ્લાહ તક્વા વિરવાશ એકલાંગી એકલાંગે હઝરત તિબા મિહુન મહશર કુરબ્બાને રસકલાંગે